ચિત્રસંગીત કરાવીને મુખાવલે ગીત હિન્દુસ્તાની હા ફિલ્મ મતલે ગીતાક સંગીત એ આર રહેમાન હંચે આઈકવાનો ગીતાક જોડ આવાજ કવિતા કૃષ્ણમતી હરિહરન હંચો.